0: रेडियो मॉरिशस
1: 819 किलोहर्ट्ज़ पर ये है रेडियो मॉरिशस।
0: रेडियो मॉरिशस,
1: रेडियो मॉरिशस।
2: गुजरात नी सुगंध, गुजरात नो रंग, गुर्जरी धराना मीठा झरना, एमबीसी रेडियो पर।
3: નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ ગુર્જરી ધારાના મીઠા મીઠા ઝરણા વહી રહ્યા છે એમબીસી રેડિયો પર, અને તમે સૌ કંઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરી આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે। અને તમે જ્યાંય ક્યાંયથી જોડાયો તો બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો। બપોરના 2:15 વાગી ચૂક્યા છે, બુધવારનો દિવસ છે। તો શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ ઈચ્છાઓ પૂરી થાય કે ના થાય તો ક્રોધ વધે છે, અને ઈચ્છાઓ પૂરી થાય છે ને તો ભાઈ લોભ વધે છે। એટલા માટે જ કહેવાય છે ને કે ભાઈ જીવનની દરેક પરિસ્થિતિમાં ધીરજ રાખવી ઘણી જરૂરી છે। જ્યારે ધીરજ હોય છે ને ત્યારે આપણને જરૂરથી શ્રેષ્ઠ તત્વ મળે છે। તો એક સુંદર મજાનું આપણે ગીત લઈ લઈએ આદિત્ય ગઢવીના અવાજમાં।
4: गढ़हड़ी सजदड़ आप वल कल मंद प्रबला मल

0: ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે એમબીસી રેડિયો પર, અને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારો અમારો સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 2:30 વાગ્યા સુધી. ને એવરી વેનેસડે આપણો કાર્યક્રમ હોય છે 15 કલાકનો, તો ગુજરાતી ગીતોની મજા માણતા સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ ઐશ્વર્યા મોજબદારના અવાજમાં.
1: શર્માજી, એક ગુડ ન્યૂઝ છે, મારો દીકરો દર્શન આવતીકાલે યુએસએથી પાછો આવી રહ્યો છે.
2: સાચું અંકલ?

0: શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ પ્રેમ અને પૈસા કોઈ દિવસ એવા વ્યક્તિ સાથે પાછળ બરબાદ ના કરવા કે જેને ગમે એટલું કરવા છતાં તમારા કરતાં બીજા જ સારા લાગે છે. એટલે કહેવાય છે ને કે ભાઈ પ્રેમ અને પૈસાની જ્યારે આપણે વાત કરીએ, કોઈ એવી વ્યક્તિ પાછળ વેસ્ટ ના કરવા કે જેને તમે ગમે તેટલું કરવા છતાં પણ બીજા જ સારા લાગે છે. તો સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ, ઝોપડપટ્ટી એલ્બમમાંથી લેવામાં આવેલું.
1: આપણે જે ગરબા માટેનો માફી માટેનો જુગાર કરવા જઈ રહ્યા છે એ વાતની ખબર સાક્ષીને કે કોઈ નહીં ના પડવી જોઈએ.
2: જય માતાજી, જય માતાજી.

કહેવાય છે ને કે ભાઈ વિચારો ગમે તેટલા જાગૃત અને ઊંચા હોય પણ જ્યાં સુધી તેને અમલમાં ના લવાય ને ત્યાં સુધી તેની કોઈ કિંમત નથી હોતી. એટલે વિચારો આપણે ગમે તેટલા ઊંચા રાખીએ પણ જે છે ને તે આપણે અમલમાં લાવીએ ને ત્યારે જે ઘણા ઇમ્પોર્ટન્ટ બની જાય છે. તો આગલું ગીત લઈ લઈએ, ભાવિક પોચકના અવાજમાં લેવામાં આવેલું.

વાત આજે સહનશક્તિની બીજી એક તુચ્છ પ્રવૃત્તિની મનમાં લાગણા મોખરે ચડ્યા છે જરૂરત અહીં મનની શુદ્ધિની સાંભળી શોર શરમ દુનિયા ન પાડી ખોટા ન ચાર ભરી શબ્દો પડે રિશ્તો મકાન સમજી આજે શબ્દો ન ઉખડાતા મૌનમ મૌનમ નીચે બાળપણ થી ખોડ મળતી નથી રે મૌનમ ની સોડ રહી મૌન સહી ગામો ની કોડ ગોતી લીધી આવે મૌનમ ની તોડ થાય શબ્દ સબૂત છૂટે લખાણ શબ્દો કરે અહી જૂઠા વખાણ તોફાન આવે ફાટે રમખાણ શબ્દો બની રહે બેદીબાણ આપે આપદ શબ્દો ને ફેણ ઉગડે જાહેર શબ્દો ને ફેણ શબ્દો ચુભે હા કાટા ની જેમ શબ્દો ચિરહા કાતર ની જેમ બોલે બધા વાત સાંભળ શિકોણ વાત સાંભળો હવે રહી મૌન સમજાશે શબ્દો નું ષડયંત્ર નથી મૌન જેવો હવે કોઈ મંત્ર

શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ બધું જ છીનવાઈ જાય ને તો ચિંતા કરવાની જરૂર નથી. બુદ્ધિ અને અનુભવ કોઈની તાકાત નથી કે તમારી પાસેથી છીનવી શકે. ખાલી આત્મવિશ્વાસ હોવો એ જિંદગીનો સૌથી મોટી જરૂરી છે. એટલે કહેવાય છે ને ભલે લાઈફમાંથી બધું છીનવાઈ જાય પણ જ્યારે આપણી પાસે બુદ્ધિ અને ચિંતા હોય ને તો આપણે, કે અનુભવ પણ હોય ને તો આપણે આપણી મહેનતથી આપણે એને ફરીથી પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આગલું ગીત લઈ લઈએ, ચેતન ધરાણીના અવાજમાં લેવામાં આવેલું.

ગુર્જરી ધારાના મીઠા મીઠા ઝરણા વહી રહ્યા છે અને ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને ગુજરાતી ગીતોની મજા માણતા સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ આદિત્ય ગઢવીના અવાજમાં.

આવજો કહેવાનો સમય થઈ ગયો છે. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.

ટુરિસ્ટો બી આવે તો જાણ છે કે લેતું કરે ઘ બાસે ગંગા તળાવ પરી તળાવ બોલી રહે છે ઓર દુનિયાભર સે લોક જબ મળશે સવેરે તક ઘ બાસે જરૂર જાણ છે એક તો એગો જગહ જ્યાં પૂજા પાઠ હોલા ઓર દુસર ઈ એગો એગો ટુરિસ્ટ કી જગહ બી હે કે ટુરિસ્ટો બી આવે દેખી કૈસે અમને યહાં પર પૂજા કરી રહ્યા છે ઓર મહાશિવરાત્રિ રહેલા તક ઘ બાસે પૂજા પર હમ દેખ રહે કૈસે